પાણી બા સંતા રહે ગાવે રાજા તરમ દ્વારે ગાવે ચિત્ત ગવત લિખ જાણ હૈ લિખ લિખ તરમ વિચારે ગાવે ઈશ્વર બર્મા દેવી સોણ સદા સવારે ગાવે ઇંદ અંદાસન બેઠે દેવતે અંદર નાલે ગાવે સિદ્ધ સમાધિ અંદર ગાવણ સાધ વિચારે ગાવણ જતિ સતી સંતોખી ગાવે વીર કિરારે ગાવન પંડત પરખી સર જુગ જુગ વેદા નાલે ગાવે મોણિયા મન મોહન સુરગા મસ પ્યાલે ગાવણ રતન પાય તેરે અડસર તીર્થ નાલાય ગાવે જોધ મહાબળ સુરા ગાવે ખાણી ચારે ગાવે ખંડ મંડળ વર પંડા કર કર રખે તારે સેઈ તદનું ગાવ હૈ જો તદ ભાવન રતે તેરે ભગત રસાલાય હોર કેતે ગાવણ સે મા ચેતને આવન નાનક ક્યા વિચારાય સોઈ સોઈ સદા સચ સાહેબ સાચા સાચી નાય હેપી હોશી જાય ના જાસી રચના જેન રચાઈ રંગી રંગી ભાતી કર કર જિનસી માયા જન પાઈ કર કર વેખે કીતા પણા જીવ તિસદી વડિયાઈ જ્યોત ભાવા સોઈ કરસી હુકમ ના કરના જાઈ સો પાત સાહુ સાહા પાત સાહેબ નાનક રહેણ રજાઈ મુંદા સંતોખ શરમ પર ચોલી ધ્યાન કરે બપૂત ખિંતા કાળ કુવારી કાયા જુગત ડંડા પરતીત આય પંથી સગળ જમાતી મન જીતે જગ જીત આદેત સ આદેશ આદ અનિલ અનાદ અનાહત જુગ જુગ એકો વેશ પુક્ત જ્ઞાન દયા ભંડારણ કડકડવા જે નાદ આપના નાથી સબ જાંકી રિદ સિદ્ધ અવરા સાદ સંજોગ જોગ દ્વકાર ચલાવ હૈ લેખે આવે ભાગ આદિત સ આદેશ આદ અનિલ અનાદ અનાહત જુગ જુગ એકો વેશ એકા માઈ જુગત વ્યાય તિન ચેલે પ્રવાણ એક સંસારી એક ભંડારી એક લાય દી બાણ જીવ તિસ ભાવે તિવેં ચલાવે જિમ હોવે ફરમાણ ઓ વેખે ઉના નદર ના આવે બહુતા એહોો વડાણ આદેત સ આદેશ આદ અનિર અનાદ અનાહત જુગ જુગ એકો વેશ આસન લોય લોય ભંડાર જુગ સપાયા સુ એકાવાર કર કર વેખે સિરજણહાર નાનક સચે કી સાચી કાર આદેત સ આદેશ આદ અનિલ અનાદ અનાહત જુગ જુગ એકો વેશ એક દૂજી પો લખ હો હૈ લખ હો વહ લખ વેશ લખ લગેડા આખી હૈ એક નામ જગદીશ એ ત્રાય પદ પવડિયા ચડિયે હોય અકીસ સુણ ગલા આકાશ કી કીટા આઈ રીસ નાનક નજરે પાઈ આય કૂડી કૂડે ઠીસ આખણ